જય હો શુભ હો માય ડિયર રેડિયો લવર્સ, શુભ વાણી, લાભ વાણી, મધુર વાણી ઓર આપ સબકે ફેવરેટ વાણી આકાશવાણી જોધપુર પર શરૂ હો ચલા હૈ મોર્નિંગ ઇન્ફોર્મેશન પ્રોગ્રામ. નમસ્કાર.

સદણા બારા પર બાત કરે હા જીવ જિનાવરા સુ જુડ્યોડા તરે તરે રા સુગના રે બારે મેં આપારે જકા વડેરા હા વે વડેરા નક્ષત્ર રાશિ વાર તિવાર તિથ ગ્રહ

સાથે 12 પા બાત કરે હા ડંક અર બડળી રી ડંક બડળી લોક સાહિત્ય રમાય ને લોક સાહિત્ય રમાય જકા પડુતરી દોહા રચ્યા જકા દોહા રમાય રાજસ્થાની મરુધરા માથે જકી સુગંધ શાસ્ત્ર રી બાતા હી વે લિખી વેલ બાતા આજ આપ સામે મે રાખું હું કે શુકરવાર રી બાદળી રહે શનિચર થાય ડંક કહે સુણ ભડળી બિન વરસ્યા નહીં જાય તાંતા તાણે તૂસણે સિણિયા તાણે છગ ડંક કહે સુણ ભડળી એ કાળા રા પગ કિરડો જા કાંઠે ચડ્યો એવડ અંધો વાવ